0: આગુ બળવો બાચે સમાચાર કોતી. છત્તીસગઢ લોક સેવા આયોગ યાની CGPSC કે મુખ્ય લિખિત પરીક્ષા આજ લે શરૂ હો ગે હે. એ પરીક્ષા 9 જૂન તક ચલી. પરીક્ષા 2 પાલીમાં હોવત હે. પહેલી પાલી બિહનિયા 9 બજે લે મઝનિયા 12 બજે તક, ઔ દુસરૈયા પાલી મઝનિયા 2 બજે લે સંઝા 5 બજે તક હોહી. પરીક્ષા બર 5 ઠન કેન્દ્ર બનાએ ગે હે, રાયપુર, બિલાસપુર, દુર્ગ, અંબિકાપુર ઔ જગદલપુર. છત્તીસગઢ લોક સેવા આયોગ કે સદસ્ય ડાક્ટર પ્રવીણ વર્મા ઔ કલેક્ટર ગૌરવ સિંઘ હ રાયપુરમાં પરીક્ષા કેન્દ્ર કે નિરીક્ષણ કરીન ઔ વ્યવસ્થા કે જાયજા લેન. સુનૈયા મલ્લા બતા દેન કી CGPSC કે પ્રારંભિક પરીક્ષા 22 ફરવરી કે આયોજિત કરે ગે રહીસ. ધમતરી જિલ્લામાં ભારતીય સહકારી ઉપભોક્તા મહાસંઘ લિમિટેડ યાને NCCF ઔ છત્તીસગઢ રાજ્ય ભંડારણ ગૃહ નિગમ કોતિલે 30,000 મેટ્રિક ટન કે અતકહા અનાજ ભંડારણ ક્ષમતા વિકસિત કરે જાવત હે. કેન્દ્ર સરકાર કે વિશ્વ કે સબલે બડે અનાજ ભંડારણ યોજના ઔ રેલવે માલ ગોદામ કે તહેત જિલ્લામાં બળકા સ્તરમાં અબ્બડ અકન ગોદામ બનાય જાવત હે. એખર બર ધમતરી જિલ્લા કે 4 ઠન પ્રાથમિક કૃષિ શાક સહકારી સમિતિ લ ચુને ગે હે. એમાં અવરી, કોસમર્રા, પોટિયાડી, આમદી ઔ કોલિયારી હ સામિલ હે. એ ચારો સમિતિ મનમાં 2,500 મેટ્રિક ટન ક્ષમતા કે નવા આધુનિક ગોદામ બનત હે. એકરે સંગ રાજ્ય ભંડારણ નિગમ કોતિલે ધમતરી ઔ કુરુદમાં 10,000 મેટ્રિક ટન ક્ષમતા કે 2 બળકા ગોદામ કે નિર્માણ ચલત હે. એખર અલાવા કુર્રા સ્થિત સમિતિમાં ઘલો નવા ગોદામ બને કે કામ ચાલુ હો ગે હે. ઉહે ધમતરી કેન્દ્રી બડી રેલ લાઇન પરિયોજનામાં રેલવે સ્ટેશન કે સંગે સંગ માલ ગોદામ કે નિર્માણ કે કામ ઘલો તેજીલે ચલત હે. સુનિયા મલ્લા બતા દન કી સરકાર હ એ રબી મોસમમાં જિલ્લા કે કિસનહા મલ્લે 60 કરોડ 54 લાખ રૂપિયા કે ચના વિસાય હે. છત્તીસગઢ રિયલ એસ્ટેટ વિનિયામક પ્રાધિકરણ યાની રેરા હ પ્રોજેક્ટ કે કામન એરિયા લા રહૈયા યા ઉહાં કે સમિતિ લા નહીં સોંપે કે મામલામાં 595 બિલ્ડર મલ્લા કારણ બતાવ નોટિસ જારી કરે હે. રેરા અધિનિયમ કે તહત ઘર કે કબજા દે કે બાદ યા ઓ પ્રોજેક્ટમાં એક નિશ્ચિત સંખ્યામાં ઘર બુક હોય કે બાદ ઉહાં કે કામન એરિયા લા હસ્તાંતરિત કરના જરૂરી હે. રેરા હ 15 દિનમાં એ નોટિસ કે જવાબ માંગે હે. જવાબ નહીં દે કે સ્થિતિમાં બિલ્ડર મન ઉપર રેરા અધિનિયમમાં મામલા દર્જ કરકે કાનૂની કાર્યવાહી કરે જહી. પદ્મ પુરસ્કાર બર નામાંકન કે પ્રક્રિયા જુલાઈ તક જારી રહી. ગૃહ મંત્રાલય હ બતાઈ શકી પદ્મ પુરસ્કાર બર નામાંકન ઔ અનુશંસા જેન હ 15 માર્ચ લે શરૂ હોય રહીસ, એમાં કેવલ રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ ઉપર ઓનલાઈન હિ સ્વીકાર કરે જહી. સુનિયા મલ્લા બતા દન કી પદ્મ પુરસ્કાર જેમાં પદ્મવિભૂષણ, પદ્મભૂષણ ઔ પદ્મશ્રી સામિલ હે, એમાં હ દેશ કે સર્વોચ્ચ નાગરિક પુરસ્કારમાં હે. ઉત્તરાખંડ કે હલ્દ્વાનીમાં હોય નેશનલ મ્યુ થાઈ ચેમ્પિયનશિપમાં છત્તીસગઢ 7 સ્વર્ણ પદક સમેત 17 મેડલ જીતે હે. એ ચેમ્પિયનશિપમાં 26 રાજ્ય ઔ 5 કેન્દ્રશાસિત પ્રદેશ કે લગભગ 900 ખેલાડી મન ભાગ લેન, જેમાં છત્તીસગઢ લે 36 સદસ્ય દલ હ સામિલ હોઈન. છત્તીસગઢ કે 7 જિલ્લામાં ગ્રામીણ પરિવાર મન કે આય બઢાય બર એકીકૃત આજીવિકા કાર્યક્રમ શરૂ કરે જાહી. મુખ્ય સચિવ વિકાસશીલ હ એ સંબંધમાં અધિકારી મલ્લા વિસ્તૃત કાર્યયોજના તૈયાર કરે કે નિર્દેશ દિન હે. એ કાર્યક્રમ બસ્તર, કાંકેર, દંતેવાડા, સુકમા, બીજાપુર, નારાયણપુર ઔ મોહલા, માનપુર, અંબાગઢ ચોકી જિલ્લામાં શરૂ કરે જાહી. ઔ આખરીમાં પ્રમુખ સમાચાર એક ઘઉં ફેર. સુશાસન તિહારમાં મુખ્યમંત્રી હા આજ ગોરેલા, પેન્ડ્રા, મરવાહી જિલ્લા કે નિમધા ગાંવ ઔ શક્તિ જિલ્લા કે ઠઠારી ગાંવમાં લગાઈ જનચોપાલ. રાષ્ટ્રીય પિછડા વર્ગ આયોગ કે અધ્યક્ષ સાધ્વી નિરંજન જ્યોતિ હ કાલી 7 જૂન કે રાયપુર કે એક દિની પ્રવાસમાં રહી. ઔ ભારતીય જનતા પાર્ટી ડહલે પૂરા પ્રદેશમાં 21 લાખ પૌધા રોપે કે બળકા અભિયાન શરૂ કરે ગે હે. એકરે સંગ છત્તીસગઢી સમાચાર બુલેટિન ઇહે સિરાવત હે. જય જોહાર.
1: થોડી દેર મેં અગલા કાર્યક્રમ હોગા. મીડિયમ વ્યૂ ઓર FM બેન્ડ પર આકાશવાણી કા યે રાયપુર ઓર સરાયપાલી કેન્દ્ર હૈ. 6:20 હોને કો હે. સંસ્કૃત સમાચાર આકાશવાણી દિલ્હી સે રિલે કરતે હૈં.